નમસ્કાર શ્રોતા, હું છું અમિતા અને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો મારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલો શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ મધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાવે તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે રવિવાર અને આજની તારીખની વાત કરીએ તો ભાઈ આજે છે 10મી મે અને સ્ટુડિયોની કલ્યાણમાં 10:01 થઈ ગઈ છે. અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં ભાઈ તમારો અને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય છે ને કે સમય, તબિયત અને સંબંધ આ ત્રણેય ઉપર કિંમતનું લેબલ નથી હોતું, પણ જ્યારે આપણે કહીએ છીએ ને ગુમાવી દઈએ છીએ ને ત્યારે ભાઈ તેની સાચી કિંમત આપણને ત્યારે ખબર પડે છે કે આપણે શું ગુમાવી દીધું છે. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનું એક સુંદર મજાનું આપણે ગીત લઈ લે. જીને મહેતાના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2025 નું ઓન યોર વે.

સ્ટુડિયોની ઘડીમાં 10:07 થઈ ગઈ છે અને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર. ને આપણે કહીએ છપડા કાર્યક્રમનું નામ જ છે. આવો અમારી સાથે, તમે પણ અમારી સાથે ગુજરાતી કાર્યક્રમમાં જોડાઈ જાઓ અને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારો ને અમારા સાથે એમ જ બની રહેશે અત્યારથી સુધી લઈને 10:45 સુધી. આપણે કહીએ છીએ ને કે ભાઈ દુનિયામાં બે ફૂલો એવા છે કે જે કદી કરમાતા નથી ને, અને જો કરમાઈ જાય ને તો લાખો કોશિશ કરો તો પણ કદી ખીલતા નથી ને. એક છે ભાઈ પ્રેમ અને બીજો છે વિશ્વાસ ને. એટલે કહેવાય છે ને પ્રેમ એકવાર ચાલ્યો જાય છે ને તે ફરીથી નથી મળતો ને. અને વિશ્વાસની પણ જેવી વાત કરીએ, જ્યારે એકવાર આપણે જે વ્યક્તિ પર વિશ્વાસ કરીએ છીએ અને એ વ્યક્તિ વિશ્વાસ આપણો તોડે છે તો એ વિશ્વાસ આવતા આવતા ઘણો ટાઈમ લે છે. એટલે એવું જ છે ને ભાઈ, ફૂલ એકવાર કરમાઈ જાય છે તો ભાઈ પછી પાછું ખીલતું નથી, એવું જ છે ભાઈ પ્રેમ અને વિશ્વાસનું પણ. એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમનો સંદર્ભ જેને આગલું ગીત લઈ લે, કાજલ મહેરાના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે 2025 ઓન યોર વે.

0: છો તો કહેવાય છે ને કે ભાઈ શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય આપણે વધારી શકીએ છીએ, બસ માત્ર આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ. આપણે કહીએ ને કે ભાઈ શૂન્યની જ્યારે આપણે વાત કરીએ, જ્યારે એ શૂન્ય એકની પાછળ ગમે તેટલા શૂન્ય લાગે છે તો એનું મૂલ્ય વધી જાય છે. પણ આપણે કહીએ ને જ્યારે એ જ ઝીરો, એ જ શૂન્ય જ્યારે એકની આગળ ગમે તેટલા આપણે મૂકીએ છીએ પણ એનું કશું વેલ્યુ નથી ને. એવું જ છે કે ભાઈ શૂન્ય બનીને પણ સૌનું મૂલ્ય આપણે વધારી શકીએ છીએ, પણ બસ માત્ર આપણને આપણા સ્થાનની ખબર હોવી જોઈએ કે આપણે કઈ સ્થાન પર અને કઈ જગ્યા પર આપણે શૂન્ય બનીને આપણું મૂલ્ય વધારવાનું છે ને. એની સાથે ગુજરાતી કાર્યક્રમનું આપણું સુંદર મજાનું આગલું ગીત લઈ લે, જે ગદાન ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે. ને આજે અમે તમારા માટે નવા ગીતોનું કલેક્શન લઈને આવ્યા છીએ, 2025 અને 2026ના ગીતોનું કલેક્શન. તો સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ જે ગદાન ગઢવીના અવાજમાં.
1: ગામડું કેવું હોય, માટીવાલા માણા હોય, પરસેવાના નાણા હોય, ભલે ઓછા દાણા હોય પણ પ્રેમ ભરેલા ભાણા હોય. માથે ચારાનો ભાર હોય, કેડે નાનકડો બાળ હોય, આંખે થાક અપાર હોય, તોય મીઠો આવકાર હોય. ના અણગમો ના વેર કોઈ, ના કોઈની આંખમાં ઝેર હોય, ભલે જગમગતું આખું શહેર હોય, મારા ગામડે લીલા લહેર હોય.

કાચી પાળીએ બેસી હાચી વાતો થાય કે કાચી પાળીએ બેસી હાચી વાતો થાય મારા ગામડે હંધાય જીવ હરખાય બાપ.

આવો, અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને સ્ટુડિયોની ગલેડામાં 10:20 થઈ ગઈ છે અને સુંદર મજાના મધુર ગુજરાતી ગીતોને લઈને અમે આવી ગયા છે. તો કહેવાય છે ને કે ભાઈ, જીવન જીવવું એ સરળ નથી, પરંતુ કોઈ વસ્તુને અવગણીને કે કોઈ વસ્તુને સ્વીકારીને તેને સરળ બનાવી શકાય છે. એટલે કહેવાય છે ને કે ભાઈ, જીવન જીવવું એ સરળ નથી, પણ આપણે કહેવાય છે ને, આપણને જે વસ્તુ ગમે કે ના ગમે, પણ એને અવગણીને કે એને સ્વીકાર કરીને આપણે જીવનને, લાઈફને આપણે ઇઝી બનાવી શકીએ છીએ. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમ સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ. જયસિંહ ગઢવીના અવાજમાં લેવામાં આવેલું ગુજરાતી કમ્પાઇલેશનનું ગીત છે ઓન યોર વે.

આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયોની ગલીમાં 10:30 થઈ ગઈ છે અને આપણે કહીએ છીએ કે ભાઈ જો તમારે ખુશ રહેવું હોય ને તો ભાઈ પહેલાં આપણે શાંત રહેતા શીખવું પડે છે ને, કારણ કે સુખને ઘોંઘાટ પસંદ નથી. એટલે કહેવાય છે કે ભાઈ લાઈફમાં જ્યારે શાંતિ હોય છે ને અને જ્યારે આપણને શાંત રહેતા આવડી જાય છે ને તો આપણા લાઈફમાં સુખને સુખ જ હોય છે, કારણ કે સુખને કોઈ દિવસ ઘોંઘાટ કે અવાજ વધારે પસંદ નથી. એની સાથે આપણે પણ ગુજરાતી કાર્યક્રમ સુંદર મજાનું આગલું ગીત લઈ લઈએ તમારા માટે ઓન યોર વે.

બસ ભાઈ, એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. તમે સૌ કોઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. આના પછીનો કાર્યક્રમ છે ભક્તિમય શક્તિ રોશની લઈને આવી રહી છે. આ કાર્યક્રમનું લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે ગોપાલ ભરવાડના અવાજમાં લેવામાં આવેલું. એની સાથે અમિતાને આપો અનુમતિ. નમસ્કાર, સુદિવસ.